0: आना समय पानी तीन टाइम पाव है भाई, साफ पानी पाव है, क्योंकि कहीं आप भाई नहीं भाई हूं करे कि पशु ने आवारा छोड़ी दी छूटू तो एनम पशु पूरे दाड़ा घूमत फिरेगा ने कहीं नदी नाल में तालाब में गंदु पानी पिएगा तो इन्हें थकिया पशु पशु बीमार थी जाए। એટલે આપણે સમય ઉપર એની દેખભાળ કરવી છે તાકી પશુ અચ્છું રહી શકે ને એને આના ગરમીની દાડામાં પશુ ગાય ભેંસે તો એને આપણને નહલાવવાય દાડામાં એક વખત નહલાવી દેગા તો એનું શરીર બી અચ્છું રહેગા, એનું શરીર ઉપર કઈ પ્રકારની મિટ્ટી જુએ હે તો એ બી ખતમ થઈ જશે। એટલે આનું પશુને ધ્યાન રાખવું જરૂરી છે, ખાન પાનમાં બી આપણે સમય ઉપર એને સારો વગેરે આલવો છે, આમ ખાસ કરીને આપણે હરો સારો આપણને જે બાજરી વગેરેનો હરો સારો હે તો એ આલંગા તો અચ્છો રહેગા। એને ખાસ કરીને ભાઈ જે ગાભિન પશુ હે તો એને બી આપણને દેખભાલ જરૂર રાખવી છે ભાઈ, સમતલ જમીન ઉપર બાંધંગા, કઈ ઉબડ ખાબડ જમીન ઉપર બાંધંગા તો પશુને તકલીફ થઈ શકે। એટલે આપણે સમતલ જમીન ઉપર બાંધવા, એને કઈ ગાભિન પશુ હોય તો એને બીજે જે પશુ હોય એને થકી અલગ બાંધવું હોય, કેમ કે કઈ પશુ હે કઈ એકબીજાને આપસમાં લડાઈ પડે તો ગાભિન પશુને કંઈ ભાઈ નુકસાન થઈ શકે, એટલે એને થોડો અલગ બાંધે પશુને જે કોડ બાંધવાનું પશુ ઘર હે તો એને બી આપણે નિયમિત સાફ સફાઈ રાખવી જરૂરી છે ભાઈ, કેમ કે પશુને આપણને ભાઈ કંઈ પાણી બી કંઈ ગંદકી તો એનું સાફ સફાઈ નિયમિત થાયગા તો એને થકી કઈ પ્રકારની આ બીમારી નહીં થઈ શકે। એટલે આ છોટી મોટી વાતે આપણને ધ્યાનમાં રાખી એને આ ખેતીવાડીનું કામ આપણને કરવું જરૂરી છે। કિશનભાઈઓ વાતે ચાલી રહી થકી હિ પણ આજે પાછું આ વાત હે મહિલાઓની ભૂમિકા ને બારામ ભાઈ બબીતાજીની વાત હે એ હમણાં પાસે આગળ વાત કરે।
1: હું કરી રહ્યો
2: રામ રામ ભાઈ બસ બેઠો હું।
1: રામ રામ, આપનું નામ?
2: મારું નામ બબીતા ચરપોટા હે।
1: બબીતાજી?
2: હા બબીતા।
1: અચ્છા બબીતાજી, તો આપ શું કરી રહ્યો?
2: બસ કઈ નહીં, હું કરે ઘરનું કામ કાજ આજકાલ થી।
1: હા હા હા, તમે ઘણે દેખાઈ રહ્યો?
2: હા ભણી લે હું ને।
1: અચ્છા અચ્છા, બબીતાજી કઈ તક ભણાઈ કરી આપે?
2: અમે ભણાઈ કરી 12મી તક કરી, ઘર થકી આવું જવું કરી, પેલી થકી ભણાઈ, અમારે નાનમ પડી થોડી સી।
1: અચ્છા અચ્છા,
2: અને ગામે રોજ પેદલ પેદલ જતો, મેડી સ્કૂલ હતી તે પેદલ પેદલ જતો અને ભણતો,
1: પેદલ જતા
2: થકી ભણ્યો।
1: અચ્છા, કેટલી દૂર થી આપડે તમારા
2: થકી? લગભગ 1.5 કિલોમીટર થી।
1: બબીતાબેન આપ તો ઘણી જાગૃત દેખાય છે ગામમાં,
2: 8મી તક
1: તમે પેદલ જવું જબો કર્યું?
2: ડેલી પેદલ જવું,
1: તો ઘણો સંઘર્ષ। પેલા માતા પિતા તો કાક નોકરી કરતો હતો?
2: ના બિલકુલ, સબ પૂરો પરિવાર અનપડ હતો, અમારે કોઈ પરિવાર નો સક્ષમ ન હતું।
1: અચ્છા, તો તો આપ ખુદ જાગૃત થઈ?
2: ખુદ જાગૃત થઈ, હિંમત ને હારી અમે ભણવાનું ચાલુ જ રાખ્યું।
1: અચ્છા,
2: મહેનત કરી, ઘરે બી મજદૂરી કરતો, પછી છોટો મોટો કઈક બજાર માં લાકડા સાણા વીસી આવતો, નામનું તેમનું કરી ને મજદૂરી, મતલબ પેન કોપી નો અમે ખર્ચો નકાળતો, ભણવા જતો અને ખુબ મહેનત કરી, ને પછી અમે
1: ખુબ મહેનત કરી
2: સ્કૂલ લીધી।
1: અચ્છા,
2: હા ડેલી પેદલ ચોલાના?
1: અચ્છા, જોલાના સ્કૂલ ભણી?
2: હા ચોલા,
1: 12મી પાસ કરી,
2: ગર્લ્સ હાઈ સ્કૂલ ની।
1: અચ્છા,
2: હા,
1: તો બબીતા

0: પેલા આપડે તમારે ઋષિ તો તીર ભરવા લાગ્યું.
1: હા, ઋષિ શરૂ થઈ ગયું. મેં એક બે વાર તો નાઇન્થ માં ફેલ બી થઈ ગઈ.
0: અચ્છા અચ્છા.
1: હા,
0: નાઇન્થ માં ફેલ બી થઈ ગયું.
1: હા, ટેન્થ માં બી ફેલ થઈ ગઈ.
0: અચ્છા.
1: ને બે વાર તો બી હું ઘણો સંઘર્ષ ચાલુ જ રાખ્યું ભણવાનું.
0: હા હા, હિંમત નહીં હારી.
1: હિંમત નહીં હારી.
0: અચ્છા, તો પેદલ પાસે ડીને ઘણો સંઘર્ષ કર્યું. આપડે
1: બાજુ મારે 50% ભર્યું.
0: હા,
1: ને પછી મેં પ્રી એક્ઝામ થાય પ્રી બીએસટીસી વાળું.
0: અચ્છા.
1: એ આવ્યું. મારે ખુબ ઘણા અચ્છા નંબર આવી
0: એસટીસી.
1: એસટીસી ની.
0: અચ્છા અચ્છા અચ્છા.
1: પછી સિલેક્શન થઈ ગયું મારે. એના મને પછી હગા હોય વાળે મારે મામા હતા અને એને સબે થોડા બહુ હેલ્પ કરી, પૈસા ટુકડા આવ્યા.
0: અચ્છા.
1: ને મને ટ્રેનિંગ કરાવી.
0: અચ્છા અચ્છા.
1: ટ્રેનિંગ કરાવી, મારે ટ્રેનિંગ પૂરી થઈ ગઈ.
0: હા.
1: ને તો બી હું હિંમત ને હારીને ટ્રેનિંગ થતો વહા લગું હું સાલુસ રાખ્યું. સાલુસ રાખ્યું. પછી મારે એક્ઝામ ફાઇટ કરવા બદલે મેં ફેર તૈયારી કરી આ મેન સિલેક્શન થાય.
0: અચ્છા અચ્છા. આરપીએસસી.
1: આરપીએસસી. મારે અચ્છો નંબર આવી ગયો ને મારે સિલેક્શન થઈ ગયું. તો હું હમણે સરકારી સેવામાં.
0: સરકાર રાજકીય સેવામાં.
1: રાજકીય સેવામાં.
0: શિક્ષક નું પદ ઉપર.
1: શિક્ષક નું પદ
0: ઉપર. અચ્છા. બબીતા બેન આપે બહોર પરીક્ષા બેઠો.
1: હા, પરીક્ષા થઈ હતી અમારે. અચ્છા નંબર લાવી હતી.
0: અચ્છા સેન્ટર આવ્યું તમારું?
1: કઈ વાર બાસવાળા સેન્ટર આવ્યું હતું, પ્રતિભગંજ સ્કૂલ લઈતી.
0: કેટલા સાલ નો કોર્સ એસટીસી નો?
1: એસટીસી નો તો બે સાલ નો.
0: બે સાલ આપડે
1: એસટીસી. બે સાલ તક જયપુર માં એસટીસી કરી રેગ્યુલર.
0: અચ્છા. તો આપડે તો બહુ તો મહિલા થઈને બી આપડે હિંમત નહીં હારી.
1: નહીં હારી. મહેનત કરી.
0: સહી વાત. આપ જાગૃત હો ભાઈ. આજકાલ મહેનત નું સબ કુછ હૈ. સહી. બબીતા બેન આપ ઘણી ઘણી પાસે આ બાઈ તો હું આજકાલ પાછું સમજે કે અમારે બની શું કરવું હે અગાડી એમ સોચે તો એનું બરામ.
1: ના ના, એમને સમજવાનું. ભણે ભણેલા મનક ની તો એટલું વહેલું હે કે બસ હર કોઈ કામ નું ભણેલું જ મનક જરૂરી હે. ઈસ અગાડી બળી શકે બસ.
0: સહી વાત.
1: કોઈ રહ્યું જ નહીં આવે. સબ તો એમ કહું ચાહી રહ્યું કે સબ મહિલા સબ ભણા ભણાવો બેનો ને ભણાવો. ઈસ
0: બહેનો ને ભણવું જરૂરી
1: હોય. જરૂરી હોય
0: ભાઈ. આ બહેનો તો હું પાસે અમારે ભણી શું કરવું? અમારે તો આદમી અમને દાન અલગ આ એમ સોચે કે ભાઈ ને
1: ભણે કે એટલો સારી પૃથ્વી માટે વિકાસ થાય.
0: સહી વાત.
1: હર વાત નો વિકાસ થાય. મહિલા ભણેગા તો જ થાય.
0: સહી. ભાઈ ખુદ નું ભણીને ખુદ ને જાગૃત પોગલ તો બીતેલું ઘણો ફરક પડે ને.
1: હા, ઘણો ફરક પડે.
0: ખુદ નું કમાયેલું બી.
1: ખુદ નું કમાયેલું તો બસ કેવું.
0: સહી. ભાઈ ખુદ નું જાગૃત ખુદ નું કમાયેલું બી આપણું ઘણું.
1: આદમી કે કેટલા દાડા હાથ ધરવા? આપડે ખુદ મહેનત કરીએ તો ખુદ મસ્ત બન ખો પીઓ એશ કરો.
0: સહી.
1: લોકો ને જાગૃત કરો. ગરીબી એને સુધારો. રાય આલો. અચ્છી અચ્છી.
0: ખરી વાત. બબીતા બેન આપે તો એકદમ સરળ તમે વાત કરી છે. ભાઈ આ બહેને બી આ પાસે આપડે વાગડ ક્ષેત્ર પૂરો સાંભળી ગયો આપડી વાત. તો બબીતા બેન પાસે આ બહેને આપડે મેં તો હું સોચે કે આમને કોણ અગાડી ભણાવે ગા અને એમ સોચે તો એનું ભાઈ સરકારી યોજના બી હે તો ભાઈ જેટલી
1: ઘણી યોજના કાઢી સરકારે બસ હર સુવિધા મળી રહી. સૂર્ય ને ભણાવો ભણાવો ભણાવો કરી કરીને હર સ્કૂલો માં હર કપડા મળે, સાયકલ મળે, કિતાબે મળે, સબ સુવિધા એ
0: બસ છાત્રવૃત્તિ
1: બી મળે.
0: સરકાર ની બી મહિલા ને ભણાવવા ખુબ સુવિધા
1: ની સુવિધા કરી રહી.
0: સહી વાત. સરકાર બી એટલો હાથ આલી રહી હોય તો આની બહેનો ને બી અગાડી બળવું જરૂરી હોય. સહી. કેમ આમ ભાઈ સરકાર એટલું માન્યતા આપી રહી કે ભાઈ પુરુષ ને બરોબર એનો બી અધિકાર.
1: એનો બી અધિકાર હે. બસ પુરુષ નો જેટલો અધિકાર હે એટલો ને એટલો મહિલા ને
0: હર ક્ષેત્ર
1: માં. હર ક્ષેત્ર માં.
0: શિક્ષા ને કહો
1: સબ કુછ કરી શકે. હર પદ ઉપર જઈ શકે મહિલા.
0: શિક્ષા ક્ષેત્ર માં કહો તો ડોક્ટર હે ભાઈ, વકીલ હે, હર ક્ષેત્ર
1: માં
0: બરોબર પુરુષ ને બરોબર અધિકાર હે.
1: અધિકાર હે.
0: ભાઈ ને બી ભાઈ સમજીને ગાડી બળવું જરૂરી.
1: સહી.
0: बबीता बेन आप बने करिए जागरूक दिखाई रही सको बात भी एकदम सरलतम शब्द में बात करी सको कहीं तंबाकू खवाए विमल खाए

0: પ્રમાણે શરીર દ્વારા દૂર કરવા પડે.
1: કુલ એણે તંબાકુ વિમલ ખાવીશ ને જુગે ને તો આપણું શરીર નષ્ટ થઈ જાયગા. એ આપણે શરીર ને નહીં સંભાળેગા તે પછી કાશ વિકાસ ને થાયગા. અગર કઈ બાઈ ને નશો પાણી ની આદત પડી ગઈ છે તે પછી એનો પરિવાર બી બિગાડેગા, એની આગાડી પીડી બી ને બળેગા અને એનું શરીર બી નષ્ટ થઈ જાયગા. એટલે આપણે બાઈએ નહીં નશો પાણી તો બિલકુલ નહીં કરવાનું, જરા બી વિમલ તંબાકુ કાય નહીં ખાવાનું.
0: અચ્છા અચ્છા, હા બિલકુલ નશા પાણી નશા થકી તો આપણે શરીર નો બુરો પ્રભાવ પડે,
1: બુરો પડે
0: એનો શરીર પર બી, ભાઈ માનસિક ક્ષમતા બી કામ થઈ જાય,
1: પેટ સંબંધિત દુનિયાભર ની બીમારી થઈ, કઈક બાઈ ને બચ્ચા દાની બગડી જાય, કઈક બાઈ ને કેન્સર ફેલી જાય, દુનિયાભર ની બીમારી થઈ. એટલે આપણે વિમલ ને તંબાકુ તો ખાલી
0: એકદમ અચ્છી વાત કરી દીધી ભાઈ. આ નશા થકી તો ભાઈ પૂરા શરીર ની ખરાબી
1: હતી, ખરાબી
0: કેન્સર વગેરે મોટી મોટી બીમારી થઈ જાય,
1: મોટી મોટી બીમારી થઈ જાય.
0: જાનકારી ભાઈ આ બહેન ને આલો કે જે આપડે પરિવાર માં બચ્ચે એને છોટા હે તો એને ઘરમાં સ્કૂલ વગેરે એને ટાઈમ સર એને ટિફિન વગેરે બનાવીને એને તૈયાર કરીને હરતે એને જાણકારી.
1: એમ કેવું ચાહી રહી હું કે બાઈએ જાગૃત થયેગા તો જ પરિવાર સુધરેગા. તો બાઈએ ને આપણા પરિવાર ને હદારવો હોય, નાનો છોરો કેવી રીતે ઉઠાડીને તૈયાર કરીને સ્કૂલે મોકલવો હોય એ આપણને આપણી જ જિમ્મેદારી બાઈએ ની.
0: હા
1: એને આપણ જેવું નીકાળંગા એવો છોરો આગાડી બળેગા.
0: ખરી વાત હે ભાઈ,
1: ગુરુ માં હે.
0: બબીતાબેન આપે તો બહુત અચ્છી વાત કરી દીધી ભાઈ. પહેલે ગુરુ માતા પિતા,
1: માતા પિતા
0: સહી વાત હે ભાઈ, જેવો પરિવાર હે બિલકુલ એકદમ. તમે તો બહુત બઢિયા વાત બતાવી દીધી, જેવો બચ્ચાને શિક્ષા આલેગા એવું બચ્ચું શીખેગા.
1: શીખેગા
0: સહી વાત હે બબીતાબેન, આપે તો બહુત અચ્છી વાત કરી. તો બબીતાબેન પાસે જાતે જાતે પાછું બે વાર જુએ ને જુએ
1: જુએ ને ઘરનું
0: કામ, આપણે નોકરી કરો તો બી ઘરનું કામ સંભાળે ને,
1: પૂરું ખેતીવાડી નું કામ, પેરવું વાડવું કૂતવું સબ બધું કામ કરું હું તો.
0: અચ્છા,
1: હા
0: ખેતી નું કામ કરો,
1: બધું કામ આવડે મને, ખેતીવાડી નું કામ, રોપવાનું વાડવાનું પૂરું કામ સબ.
0: અચ્છા, કટાઈ નું કામ બી કરું,
1: કટાઈ નું કામ બી કરું હું.
0: આપ તો બહુત
1: રુચિ હે મારે
0: બબીતાબેન, આપે તો બહુત રુચિ રાખી ભાઈ, શંકરજી બી કર્યું ને ભાઈ, આપે તો બહુત આઈ ભાઈ ને બી જાગૃતતા ની વાત કરી હતી, થકો બહુત અચ્છી વાત કરી આપે. આ મને મળી બે શબ્દ બતાડી એને રૂપે આપને બહુત બહુત ધન્યવાદ. રામ રામ
1: રામ રામ.
2: કિસાન ભાઈ દેખો ભાઈ, આ બબીતાજી ની વાત હોણી ને કિસાન ભાઈઓ, આજકાલ દેખો આપણે ભારત દેશમાં લગભગ 80% મહિલાએ ખેતી ને કાર્ય ઉપર નિર્ભર છે. કૃષિમાં એક પ્રકારની આ રીડની હડ્ડી ને બરાબર કામ કરી રહી થકી ખેત તૈયાર કરવામાં બી મહિલાનું ભાગીદારી છે. સફાઈ, કૂડો કચરો, ઝાડી કટિંગનું જેવો કામ, ધાનની રોપાઈની કામમાં બી આ મહિલા ભાઈ ખેતીમાં ગાડી છે. નિરાઈ ગુડાઈનું કામ હે, ફસલોમાં ખરપતવાર ખોડ મુક્ત કરવા હારું બી મહિલા આગાડી છે. ફસલની કટાઈ ઓર ભંડારણ ને આ પાકવાન ને સમય ઉપર કટાઈ મડાઈ ને અનાજને સાફ કરવામાં સુરક્ષિત સ્થાન ઉપર રાખવામાં મહિલાની ભૂમિકા વધારે. એને હાથે હાથે કિસાનભાઈઓ આ પશુની દેખભાળનું કામ બી કરે, ગાય ભેંસને ચારો ખીલાડવો, નહાડવો, દૂધ નીકાળવું, ગોબર ઉપલા આદિ મહિલાએ કઈ વર્ષો થકી આ કામ કરી શકી. બીજું ચયન હે, બીજની ભંડારણ સુરક્ષિત રાખવું હોય જેવું કામ મહિલા

આપણે ભૈયા કરી શકીએ. મહિલાને આગાડી શિક્ષા બી જરૂરી હૈ. મહિલા કઈ મહિલા પાસે હું કે ભાઈ અમે અમન આગાડી કોણ જાણકારી અલગા કોણ આટલો કો ખર્ચો વગેરે પૂરો કરેગા એવું નહીં સમજવું હોય. આપણને ભાઈ આગાડી આજકાલ સરકારની કઈ સારી યોજના હે તો એનો બી આપણને લાભ લઈને આગાડી વધવું હે. હર ક્ષેત્રમાં આપણો મહિલાને બી ભૈયા પુરુષને બરાબર અધિકાર હૈ એટલે આપણને મહિલા બી કઈ પુરુષ થકી કમ નહીં સમજે. કિસાન ભાઈઓ વાતે સાલી રહી પણ હા સૌરાવ પર સંદેશ હિ સંદેશ પહેલે હોણ પછી બાદ એક બઢિયા સુ ભજન બી હોણા.

0: ખેતીવાડી કાર્યક્રમ સુનવાળા સગળા શ્રોતામાને આશાદાભાઈ કા ઘણા ઘણા રામ રામ, અને ઇન્તાજી આપને ભી મારા ઘણા ઘણા રામ રામ સા,
1: ઘણા ઘણા રામ રામ આશાજી આપને ભી ઓર સુનવા વાળા સભી કિસાન ભાઈને અનિતા કો ઘણા ઘણો રામ રામ સા.
0: और रावण श्यामा की साथ साथ ही देखो आज का खेती बाड़ी कार्यक्रम में थोड़ी सी बात आप यह करेला कि आपने जी का काश्तकार भैया छे वाको मुख्य उद्देश्य यही हो छे भाई वे चाहे तो पशुपालन कर लो चाहे वे करो खेती बाड़ी पर उम वाने बत्तसु बत्तो फायदो मिले जितनी वे मेहनत करे उसु चार गुणों वाने ફાયદો મિલે કે આપણો જે કિસાન જદ મજબૂત હોવેલો કે આર્થિક સ્થિતિ મજબૂત હોવેલી જદી આપણા દેશ કી અર્થવ્યવસ્થા ભી મજબૂત હોવેલી કે સીધો સીધો સંબંધ કિસાના સુ જોડેલો છે દેશ કી અર્થવ્યવસ્થા કો ભી ઓર આપણો ભી એ ઉદ્દેશ્ય રહ્યો છે કાર્યક્રમ કા માધ્યમ સે કી આપા છોટી છોટી સી બાતા બતાવા જેને કાશ્તકાર ભાઈ અમલ મે લાવે સુણે ગુણે કઈ કાશ્તકાર ભાઈ તો પહેલી સે જાણે છે પર કઈ જાણે તો સભી છે પણ થોડી સી લાપરવાહી કરી જાવે છે જી બાદ ને ફેર કહી છે ટાઈમ નીકળ જાવે ઓર ઉ બાદ માં આપા કોઈ કામ ન યા તો કરા યા કરવા સે રહે જાવા તો આપણા હાથ મે સિર્ફ ઓર સિર્ફ પછતાવો લાગે છે ઓર પછતાવા સે તો ફેર કઈ મિલે કોને ઈ તાઈ યહી કહેવો ચાહુંગી આજ મે ઓર યાત્રી સારી ભૂમિકા ભી જી સે બાંધી છે ભાઈ આપણા જી કા કાશ્તકાર ભાઈ છે ને જો કી અબાર કો જો ટાઈમ છે ઉમે થોડા સા હું આકને ટાઈમ છે કે વે આપકે જો આબાળી ફસલ છે ઉકી પૂર્વ તૈયારી અગર પહેલી સે કર લેવે તો આબાળી જો ફસલ છે ઉકો ચોખો ઉત્પાદન ને લે પાવેલા જ્યાં કે દેખો સા ખેત કી તૈયારી કર લેવે મિટ્ટી પાણી કી જાંચ કરા લેવે
1: ઓર બહુ સારા કામ હશે છે જી કી સાથ સાથ હી ચોખો જ્યાં મિટ્ટી પાણી કી જાંચ કી સાથ હી આપ અબાર ગરમી કી ઘેરી જુતાઈ ભી કર સકો છો તો વા ભી ખેત કી તૈયારી છે એક તરીકા સુ તો ઈ તરીકા સુ જો છોટા છોટા કામ છે વ અબાર આપણા કિસાન ભાઈ કરી શકે છે ઓર ખેબા કી વાત યહી છે કે ભાઈ જ્યાં ટેમ રહેતા સાતર યા ટેમ સુ પહેલી આપા કોઈ કામ કી તૈયારી કર લ્યા છા તો વો કામ ચોખ્ખું ભી રહે છે ઓર જ્યાં આપણા અગર કિસાન ભાઈ કરે છે તો જો બત્તા સુ બત્તો મુનાફા કી વાત છે તો વો ભી આપણા કિસાન ભાઈ સુ લઈ શકે છે
0: તો અબાર